0: અન્ન અતન માલ બાંધુની બમરુ નોએલ માલ
1: મમ દન ઓટેલ 1960 વર્ષයට કેંદવાગને અન્નાઈ મે સુદાનમ 1960 વર્ષી માર્તુ 1960 વર્ષી માર્તુ તુસ્વરિંદા તિરગત ઉડા સંદેશય સિંહલ ચિત્રપટિય મે ચિત્રપટિય નિષ્પાદનય કલી કે ગુણરત્નમ અધ્યક્ષનીય કલી સિનેમા મહાગતકરુ લિસ્ટર જેમ્સ પીરિસ સુરીન કેમેરાકરણય વિલી બ્લેક සංස්කරණය කළා ටයිටස් ත්‍රතවත්තයන් ගීතනු නිර්මාණය කළා සංදේශීය චිත්‍රපටියට සුනිල් ශාන්ත සංගීත සංයෝජනය සංගීත අධ්‍යක්ෂණය ආර් මුත්තුසාමි මහත්මයා ගීපදමාලාව අරිසිං අහුබුදුසූරීන් සංදේශීය චිත්‍රපටියෙන් ඉතාම ජනප්‍රිය ගීතයක් තමයි මීළඟට මේ ප්‍රචාරය වන්නේ